0: વસાઈને સમસા કામન એ ખોલિયા નથી કોતા ઇનવા હે અહોલત મોટ કોતા ઇનવા
1: He tai whanake, he tai pakoa, tai pari, tai timu.